માનસ ગાન પ્રોગ્રામ છે તુસી સર્વનકાર એસી રામચરિત માનસ દી લડીવાર પાઠ દી 192 કડી મીડિયમ વેવ 343.6 મીટર યાની 873 કિલોહર્ટ્ઝ તે એ આકાશવાણી દા જલંધર કેન્દ્ર હે પરિચય

0: મહેરબાની.
1: લો જી, નીલ કમલ ફિલ્મ ચો મોહમ્મદ રફી સાહેબ દી આવાઝ છે. પ્રોગ્રામ હાલો ફરમાઇશ તા આખરી ગીત ઓર ઇસી ગીત દે નાલ બિન્નુ આપની દોસ્ત શુભતા નું દો ઇજાજત. સબ ચડદી કલા ચરો, ખુશ રહો, તંદુરસ્તીયાં એ નિરંકાર ચડ્યા ના તો અનુસાર્યા નું બક્ષે. એન્જોય કરતે જાઓ એ ગીત.